જઈ શકે, એટલે કિસાન ભાઈઓના વાતનું ખૂબ ધ્યાન રાખવું. અને ભાઈ જે પશુ છે આપણે સાફ તાજું પાણી પાવું, એ પ્રકારનું ગંદુ પાણી નદી નાળાનું પાણી પાઈ દંગા તો એમ થકી પશુને બીમાર થવાની સંભાવના થઈ શકે. દાડા હરરોજ એક વખત આપણે નહલાવવું હોય તાકી પશુને શરીર ઉપર કઈ પ્રકારની મીઠી હે કીટાણુ હિ જુએ હિ નહલાવવા થકી અને શરીર થકી સાફ થઈ જાય. પશુને ભાઈ અબુલો જીવે એને આપણે સમય ઉપર ધ્યાન રાખવું હોય. ભાઈને પશુને ખાસ કરીને પૌષ્ટિક આહાર વાટો, ગોળનો વાટો હોય, મક્કાનો વાટો હોય, કપાસની ખલી હોય, એવો પૌષ્ટિક આહાર આપણે પશુને આલમ ગાતો હષ્ટપુષ્ટ અને દૂધની માત્રા બી અચ્છી બની થકી રહેગા, ફેટ બી અચ્છી આવેગા. એટલે કિસાન ભાઈ આપણને આ પશુને છોટી મોટી વાતનું ધ્યાન રાખવું હોય ભાઈ. જે ગાભિન પશુ હોય કિસાન ભાઈઓ અને જે હાજર પશુ હોય એને થકી અલગ બાંધવું હોય, કેમ કે આપણે જે ગાભિન પશુને આસપડોશમાં બાંધંગા તો એકબીજાની લડાઈ થકી ભાઈ પશુને નુકસાન થઈ શકે. એટલે આપણને અલગ બાંધંગા તો અચ્છું રહેગા અને કઈ પ્રકારની પશુને તકલીફ ન આવે. ગાભિન પશુને ભાઈ સમતલ જમીનમાં બાંધવું હોય, કેમ કે આપણે ઉબડ ખાબડ જમીન બાંધ દેગા તો એને પશુને તકલીફ થઈ શકે.

0: જી હી આપણને ખાસ એમની વાતનું ધ્યાન રાખવું હોય, હકડું થઈ જાય તો ભી નુકસાન, આપણે આસોસો રહી જાય તો ભી દિક્કત હૈ, હર તરહથી કે આપણે એની વાતનું ધ્યાન રાખંગા તો બઢિયા રહેગા. બીજું આનું ઉન્નત કિસ્મની વાત કરો કે જે જલ્દી પાકવા વાળી ઉન્નત કિસ્મ, જેમાં 120 થી 140 દાડમ પાકીને તૈયાર થઈ જાય, જેને આપણે કહો પૂસા 9 હૈ, ઉપાસ 120 હૈ, પ્રભાત હૈ, અંકુર 4, આ જે શીઘ્ર જલ્દી પાકવા વાળી હૈ. બીજું એ મધ્યમ અવધિ મેં પાકવા વાળીની વાત કરો તો 150 થી 180 દાડા મેં પાકીને તૈયાર થઈ જાય, જેને આપણે કહો નિર્મલ દુર્ગા હૈ, દફતરી 345 હૈ, દફતરી 48 હૈ, આ ગોલ્ડ કરીને આવે, એ આ પ્રેસ લગ મધ્યમ અવધિ મેં પાકવા વાળી હૈ. ને વધારે ઉપજ આવવા વાળી અન્ય કિસ્મ હૈ જે બહાર હૈ, માલવીય હૈ, ચમત્કાર હૈ, જેને ICPL 151 કહો, શરદ ICPL 87 કહો, આ જે કિસ્મની એની સપ્તી કે આપણે જે કિસ્મ ભાઈ લાવે એના અનુસાર આપણે પાકીને મળેગા. તો આપણે આની વાતનું ભી ધ્યાન રાખવું, ઉન્નત કિસ્મની આપણે હંમેશા કાર્યક્રમ મેં કહો શકે, જેવી કિસ્મ હૈ, જેવી મિટ્ટી હૈ, જેવી મહેનત હૈ, જેવી ખાતર હૈ, એવું આપણે બરાબર ટેમ ટેમ ધ્યાન રાખી લીધું તો સબ કામ અચ્છું થઈ શકે. ને આપણે કાર્યક્રમની નવી નવી જાણકારી બી લો, કિશનભાઈને આપણે જાણકારી હરતે એ બી હરતી કરી હતા કહીં એમનેથી બી વાતચીત કરો. તો આજે ખાસ રમેશભાઈ હિ જે નર્સરીના પૌધાનો રખરખાવ કરી રહ્યા હતા કહીં એમથી હું એમને ફાયદા હિ, તો આપણે એમથી વાત થઈ હતી પહેલા એમની વાત બી હમરો ને પછી આગળ વાત કરો.
1: રામ રામ.
2: તો આજકાલ હું કામકાજ કરી રહ્યો
1: હું નર્સરી માં કામ કરો પેડ પૌધા માં.
2: અચ્છા, નર્સરી માં કામ કર્યો તો કઈ તરહ આપણે નર્સરી માં પૌધા વગેરે લગાડી રહ્યા તકાઓ તૈયાર કર રહ્યા?
1: અમે સાયાદાર પૌધા હૈ, ફલ ફ્રૂટ સબ પ્રકારના પૌધા અમને મળી જાયગા.
2: અચ્છા, તો મતલબ ફલ ફ્રૂટ વાળા કઈ તરહ ના પૌધા હિ તમારા પાસે?
1: એ બારામાસી હર હંમેશા ફલ ફ્રૂટ લાગેગા ને.
2: અચ્છા, તો બારામાસી વાળા તો કઈ નામ બતાડોગા આપ તમારા પાસે? કઈ કઈ નહીં,
1: મતલબ આપને ચીકુ હૈ, આમ હૈ, અમરૂદ હૈ,
2: અચ્છા,
1: અનાર હૈ, ઉસકે બાદ કટહલ હૈ, સબ પૌધે હમારે પાસ બારામાસી મિલતે.
2: અચ્છા, તો તમે ખુદ તૈયાર કરો કે એનું તૈયાર કરવાનો હું તરીકો બતાવો?
1: તૈયાર કરવાનો તરીકો કઈ ને, અમર કને બીજ આવે જેથી મિટ્ટી ઉપજાઉ બનાવવા મેં.
2: અચ્છા,
1: ઉપજાઉ બનાવી ને અમે ફેરે મતલબ એને 7 થી લગાડી 12 દરમ અંકુરિત થાય બીજ.
2: અચ્છા,
1: બીજ અંકુરિત થવા બાદ એમને પાણી પીલાવતા રહ, પાણી વિશેષ ધ્યાન રાખવું પડે અને એના બાદ પૌધું પનપી જાય આપણે.
2: અચ્છા, તો બીજ મે ભી આપણે તમે કહી રહ્યા મિટ્ટી વગેરે, તો કઈ મિટ્ટી કઈ કામ મેં લાવતા?
1: એમને આપણે લાલ મિટ્ટી હૈ, એના બાદ વર્મી કમ્પોસ્ટ આપણે ગોબર ખાદ.
2: અચ્છા,
1: ડંડ ડોબો વાળો.
2: અચ્છા,
1: એ આપણે ઉપજાઉ બને.
2: અચ્છા, તમે આ દેશી મિટ્ટી નો ઉપયોગ કરો?
1: દેશી મિટ્ટી,
2: દેશી ખાદ,
1: દેશી ખાદ.
2: એમને અલા વાપસ રોપ વગેરે તૈયાર, બીજ થી રોપ કેટલા દાડા તૈયાર થઈ જાય? આમ કે
1: બીજ થી 7 થી 12 દરમ આપણે બીજ થી અંકુરિત થઈ જાય બીજ.
2: અચ્છા, એને બાદ મેં તમે જે રોપ લગાડીને તૈયાર થઈ જાય તો જે ગમલા વગેરે મેં નહીં હરતી તરત મેં તૈયાર કરીને લગાડ્યો,
1: મતલબ 1 મહિના કે ભીતર મેં અમે ગમલો આપણે મિટ્ટી ફેર વર્મી કમ્પોસ્ટ ખાત મિટ્ટી લાલ મિટ્ટી લઈ લે અમે તૈયાર કરી ફેર ગમલામાં ભરી ફેર બોડું થાય જાય પૌધો.
2: અચ્છા, તો આપણે છોટું પૌધો 15-20 તરહ નું પૌધો તમે અમે લગાડ દો અમારા મેં, એટલે અલગ અલગ થઈ જાય,
1: અલગ અલગ થઈ જાય.
2: અચ્છા, એમને હાથે તમે જે કહી રહ્યો કે ભાઈ પૌધો લગાડવાની પોટ વગેરે મેં, તો પોટ વગેરે ભી તમારે આમને આવ્યું તમારા દુકાન મેં વગેરે મેં નર્સરી મેં એટલું બઢિયા લાગી રહ્યું હોય ને આટલી તરહ ના પૌધા વગેરે. તો જી આપણે કહી રહ્યો કે તમે આ પૌધા નામ તો લીધું છે કે ભાઈ ફલદાર પૌધા, આ ભી ફૂલો વાળા ભી પૌધા હુંગા આપને?
1: ફૂલો ભી હોય
2: તો એ ફૂલ વાળા કયા કયા પૌધા મળેગા?
1: આ ગુલાબ મળી જાયગા, ગુડલ મળી જાયગા, એકઝોરા હૈ, મતલબ ચાંદની હૈ, તગર હૈ.
2: અચ્છા, તો આ સબ તરહ નહી આપણે ફૂલ ઘર ને બહાર લગાડી કે મેં ઇન્ડોર વાળા હુંગા?
1: આપણે વાઘડી ભાષામાં એમ કે આપણે જે ખરી તાપ આવેગા વાસ ખરી ફૂલ વાળું પૌધું લાગેગા.
2: અચ્છા,
1: છાયામ નહીં લાગેગા,
2: છાયામ પૌધો નહીં લાગે,
1: નહીં લાગેગા. જે ફૂલ આવેગા એવું પૌધું સબ તાપ નહીં લગાડવું આપણે.
2: અચ્છા,
1: ફૂલ આવેગા.
2: અચ્છા, હા, એ આપણે લઈ જઈને પછી કે ભાઈ અમારે ફૂલ નહીં આવે તાપ નહીં
1: કરવાના, ફૂલ તાપ આવેગા.
2: અચ્છા,
1: જેટલો તાપ આવેગા એટલા ફૂલ આવેગા આપણે.
2: અચ્છા, બાકી આ સબ્જી વગેરે વાળા ભી આવગા તમારા પાસે પૌધા વગેરે?
1: સબ્જી વાળા ભી
2: એ ભી તૈયાર કરો?
1: હા, તૈયાર કરો.
2: સબ્જી
1: મિર્ચ, બેંગન, ટમાટર હૈ.
2: અચ્છા,
1: મટર હૈ.
2: અચ્છા, આ સબ એ ભી 20-21
1: તૈયાર? 20-21.
2: અચ્છા, તમે ભી ખુદ તૈયાર કરી રહ્યા લગાડી રહ્યા હતા? તો કેટલું બઢિયા કામકાજ કરી રહ્યા તકો હો. અને આપણો આ કાર્યક્રમ સાંભળીને કિસાન ભાઈ બહેને, તો એમને આપ હું કેવું ચાહી રહ્યો કે તમે આટલી મિટ્ટી વગેરે આટલી મહેનત કરી રહ્યા, તમારી આજીવિકા આમદની ભી બની રીતે કી હૈ? ને આજકાલ દેખો પેડ પૌધા લગાડવું ભી જરૂરી હૈ, પર્યાવરણ ભી આપણને ધ્યાન રાખવું જરૂરી હૈ, કેમ કે પર્યાવરણ અચ્છું

देखो किसान भाई बहनों, आटलू बढ़िया आपले आप भजन भी हमरियो વાતચીત ભી કરી, બસ ચાલતા ચાલતા પાછો મોસમ બદલાઈ રહ્યો હતો, તો ખાસ કરીને આપણને ખાવા પીવા રહેવાનું સાફ સફાઈનું આ જે રીતે જે જનાવર નીકળે એમનેથી કે ભી આપણને ધ્યાન રાખવું હોય ને આપણે કહી શકાય કે ભાઈ સ્વાસ્થ્ય અચ્છું હોય, સબ કામકાજ અચ્છું હોય, નહીં તો આપણે બીમારથી કે કાંઈ કામ નહીં કરી શકાય. ને ભાઈ બહેનો દેખો, વાતો તો ઘણી કરવાની ઈચ્છા હતી પણ આ ટાઈમનું માન રાખવું પડે. આજ તો આપણે છૂટા પડો ને અગલા કાર્યક્રમમાં ફેર મળંગા. રામ રામ રામ રામ.